0: કરાંગન કાર્યક્રમ સુનાવી મારી સગળી બહેનાને મેં સંતોષ ચારણ ઓર
1: મારામાં છંગાણીરા ગણા ગણા
0: રામ રામ સા નાનો ઉનિયારો નાના બોલ માં કહેવે બાબુ એકર ફેરું બોલ અર આધો આખર મારી આસ બન જાવે એક એક આખર માથે માવડી મુલક જાવે દુનિયા ભલે હી હસી ઉડાવે પણ મારો હિયો હરખાવે તો સબ એના એક માં દુનિયારી પહેલી ગુરુ વ્યાક રહે નાને ટાબરો પેલો સબદ માં હોવે યા બાબા એ મારી હી અણગિનત કોશિશા વ્યાક રહે અર ઉંડરા પ્રયાસ વ્યાક રહે જકા ટાબર જબાન બન ફળા પહે ક્યું રામા
1: બિલકુલ સંતોષ તે આ કવિતા તો બહુ હી ફૂટરી બોલી ઓર દેખો કવિતા સુનતે જે ટાબરારી જી કી શકલ હૈ બાણી જી કી બોલી એની કાના રે માઈને ગુંજન લાગી બાણો ચહેરો જકો નટકટ સો એક હોય કરે ની વો આખે આગે ઘૂમન લાગી ઇતી ફૂટરી કવિતા હી સંતોષ ઓર દેખો જઠિયા પર ટાબરારી વાત કરાની સંતોષ તો કઈ ટાબર જકા હોય કરે બે તુતલા તા બોલ્યા કરે ઓર સાફ સાફ સાફ શબ્દ ભી કોની બોલ પાવે ઓર કઈ બાર જકા લોગ હોય કરે બાણી ઈ બોલી રો મજાક ભી ઉડાવે કી ભઈ ઓ તોતો હે પણ બેના ઓ એડો મજાક ટાબર કઠે ને કઠે આત્મવિશ્વાસ ને તોડ દિયા
0: બિલકુલ
1: તો એડે બખત રે માયને માં બાપ ને ચાહીએ સંતોષ કી બાને ઘબરાણે રી જરૂરત કોની બલ્કી બે ખુદ ભી થોડો સંયમ ધૈર્ય રાખે ઓર ટાબર ને ભી સંયમ ઓ ધૈર્ય શીખાવે ઓર સાગે સાગે ટાબર ને સહી માર્ગદર્શન ભી દેવે ઓર અગર ટાબર ને સાફ બોલને રે માયને કોઈ ભી તરહ સુ સંતોષ દિક્કત આવે તો બિન સારું માતા પિતા ને ચાહીજે કી બે શબ્દા ને તોડર ધીરે ધીરે ટાબર ને બાર બાર વિનુરો અભ્યાસ કરાવે ઓર બાર બાર શબ્દાને ખોલર બતાવે ઓર ટાબરને ઉચિત અવસર પ્રદાન કરે કે બો બાર બાર બોલે ઓર ઇન તરીકે સુ એક દિન બો જકો તુતલા તો ટાબર હે બો આપરી સ્પષ્ટ વાણી રમાઈને આપા સુ વાત કરે
0: બિલકુલ કરેલા રમાબેન આપા જાણી હા કે આપણા જકા નાને નાનું બાળક હે તો બો બોલણો શીખાણો એક મારો દેખા કે ઘણો હી બડો યોગદાન રહ્યા કરે
1: બિલકુલ
0: રોજ ટાબર ને આપા કહાણી સુણાવા વાત સુણાવા ટાબર સુ આંખ આંખ આપણી આંખ સુ આંખ મિલાય ઉન સુ આપા વાત કરા
1: બિલકુલ
0: ગીત ગાવા ઓર ઉને સંપ્રેક્ષણ રે જકે એ ભાષા હોયા કરે એ સબ આપા શીખાવા અર બોલ નેરો સાચા અવસર આપા દેવા ઓર કઈ બાર આપા દેખા રમાબેન આજકાલ તો સરકારી અસ્પતાલ હોય ચાહે નિજી અસ્પતાલ હોય તો એનામાં સ્પીચ થેરેપી ની વ્યવસ્થા હે બાબી વેન્ટ હોકી હે
1: તરીકે સુ હે
0: તો આપા ઉઠે ભી આપણે ટાબર ને આપણે બાળક ને ભેજ સકા હા ઓર આપા ઉનરી બોલી મે જે કે હે બો સુધાર કર સકા હા
1: બિલકુલ સંતોષ ઓર દેખો બેના ટાબર તુતલાવે તો શરમ આપ કે હોય કે આપણે બિલકુલ ભી મહેસૂસ નહીં કરની ચાહીએ બલ્કિ આપણે બિન વખત રે માયને સમજદારી દેખાણો ચાહીએ ક્યોકી સહી વખત માતે આપા પર ટાબર રો જેકા શબ્દ બે સુધાર નિરા પ્રયાસ કર સકા ઓર જઠે જિયા કીથી બતાઈ હો કી સ્પીચ થેરેપી બેના સ્પીચ થેરેપી ને અપનાવણો ચાહીએ ઓર આપણા જગા ટાબર હે બાણી જી કી બોલી રી શૈલી હે બિને આપા ઇન થેરેપી જરીએ સહી કર સકા ઓર જિયા કી આપા જાણે યા કી આજકલ જી કી અસ્પતાલ હે ઓરે બિયાન મન જિયા થે બતાઈ હો કે કઈ તરહ થેરેપી ચાલી હે પણ દેખો જદ આપા ટાબર ને દેખાવ ને જાવા તો બે કઈ તરહ આપને નિયમ બતાવે બખત બતાવે યા કઈ શબ્દ ભી બતાય કરે તો જરૂરી હે કી આપા બિયારો પૂરો પૂરો અનુસરણ કરા
0: યાનિ
1: કે બે જીયા કહેવે આપા ટાબર ને બિન સારું શીખાવા ટાબર ને બખત દેવા તો કઠે ને કઠે આ સ્પીચ થેરેપી